0: કર્યું. પંચગવ્ય કા ઉત્પાદન કી લાગત પ્રતિ લીટર 25-35 રૂપિયા છે. પંચગવ્યમાં કઈ ઉપયોગી સૂક્ષ્મજીવ રહે જેસા કે કવક, જીવાણુ, એક્ટિનોમાઇસેટ ન કઈ સૂક્ષ્મ પોષક તત્વ ભી રહે. ઈ સૂત્રણ મિટ્ટી ખ સમૃદ્ધ કરના કા લેણ એક ટોનિક કા રૂપમાં કામ કરે. ગુણવત્તાયુક્ત ઉત્પાદન કા સાથ પૌધા ન ખ શક્તિ પ્રદાન કરત ન પંચગવ્યમાં પાયા જાને વાલા વિભિન્ન સૂક્ષ્મજીવને કી સંખ્યા કઈ ગુના રહે જસો કી કુલ કવક એકામાં 38,800 મિલીલીટર રહે. કઈ બેક્ટેરિયા કી સંખ્યા ભી જ્યાદા રહે. લેક્ટોબેસિલસ રહે. કુલ અવાયવીય જીવ ભી રહે. એસિડ ફાર્મસ રહે. ન મેથેનોજોઇન ભી 250 મિલીલીટર કા હિસાબ સે રહે. મતલબ આશા કઈ સારા સૂક્ષ્મજીવ એકામાં પંચગવ્યમાં ઉપસ્થિત રહે. ભૌતિક રાસાયણિક અધ્યયન થી પતો ચલ્યો કે પંચગવ્યમાં લગભગ સભય સ્થૂલ ન સૂક્ષ્મ પોષક તત્વ ન પૌધા નકી વૃદ્ધિ કાલેણ આવશ્યક વૃદ્ધિ હાર્મોન ઉપસ્થિત રહે. ખમીર ન લેક્ટોબેસિલસ જસા કિણ્વક સૂક્ષ્મજીવન કી અધિકતા મટ્ટી કી જૈવિક ગતિવિધિમાં સુધાર કરના ન દૂસરા સૂક્ષ્મજીવન કી વૃદ્ધિ કરનામાં સહાયતા કરે. પત્તા ન પર છિડકાવ કરેણ 3-4% પંચગવ્ય ઘોલ પ્રભાવી રૂપથી કામ કરે. 4-5 વાર પત્તા ન પર છિડકાવ દ્વારા શ્રેષ્ઠ વિકાસ ન ઉત્પાદકતા સુનિશ્ચિત હોઈ જાય. 15 દિન કા અંતરાલ પર ફૂલ આવણસી પહેલા 2 વાર છિડકાવ કરા ને 2 છિડકાવ ફૂલ ન ફલીના આવણકા દોરાન કરા. 10 દિન કા અંતરાલ પર કરા સાથ જ ફલ ન ફલી નકી પરિપક્વતા કા દોરાન ભી અપન 1 વાર છિડકાવ એકો કરી શકાય. અમરૂદ, અમ્લરેખા, કેલા, મસાલા, હલ્દી, ફૂલ, ચમેલી, ઔષધીય પૌધા જેસે કે કોલસ, અશ્વગંધા, સબ્જી નમક વાત કરા તો કકડી, પાલક, ભીંડી, મૂલી ને અનાજ નમાં મક્કા, હરા ચના જેસી કઈ ફસલ નમાં એકા અલાવા કઈ બાગવાની ફસલ ના જેસે કે સૂરજમુખી માં ભી હમ પંચગવ્ય કો ઉપયોગ બહુ પ્રભાવી માન્યો જાય. પંચગવ્ય પીટિકા સૂચકાંક ન મટ્ટીમાં નિમેટોડ જનસંખ્યા સંબંધી નિમેટોડ સમસ્યા કા કમ કરનામાં ભી મદદ કરે. પંચગવ્ય કા ઇસ્તેમાલ સી પત્તી ન તના ન પ એક પતલી તેલીય ફિલ્મ બની જાય જેકા સી વાષ્પીકરણ કા નુકસાન કો ભી કમ કરી શકાય. ઇસ્તેમાલ કરેલ પાણી કો ભી હમ અચ્છો સી ઉપયોગ એકો કરી શકાય. અબ ભાઈ પંચગવ્ય કસો બનાવ એકા બારામાં વાત કરા. એકા લેણ હમ કા સામગ્રી લગાગા ગાય કા ગોબર કો ઘોલ 4 કિલો કા કરીબ, તાજો ગાય કો ગોબર 1 કિલો, ગૌમૂત્ર 3 લીટર, ગાય કો દૂધ 2 લીટર, દહીં 2 લીટર ન ગાય કો ઘી 1 કિલો. 3 લીટર પંચગવ્ય 100 લીટર પાણીમાં ઘોળીને હમ પ્રયોગ કરા. જો ભી પંચગવ્ય આપણા પાસે બની જાય કદીઓ કી માત્રા 3 લીટર હોય તો ખ 100 લીટર પાણીમાં હમ ઘોળીને આપણા ખેતમાં કો છિડકાવ કરી શકાય. ન એકાસી કાય હોયગા કે બીજન અંકુર કો ઉપચાર ભી જાયગા. સાથ જ સિંચાઈ કા પાણી કા માધ્યમ સી મટ્ટી કી ઉર્વરતા ભી બઢી જાયગા. તો ભાઈ બહેનોની ઈ પંચગવ્ય હમ તૈયાર કરી શકાય એકામાં જ્યાદો ખર્ચો ભી નહીં આવણકો ને ઈ સબ ચીજ ન હમારા ઘરમાં મોજૂદ ભી છે ન ઈ એકાસી હમારી જો ફસલ છે ઓ ભી અચ્છી આવેગા અને હમારા પર્યાવરણ ખબી એકાસી કોઈ નુકસાન નહીં હોણકો. તો ભાઈ બહેનોની પંચગવ્ય હમ આપણા ઘરમાં તૈયાર કરા અને જો આપણી ફસલ છે ઉકામાં ફૂલ ન ફલી આવણકી અવસ્થામાં હમે કોઈ છિડકાવ કરી શકાય. તો ભાઈ બહેનોની આજ અમારો આપસી યજ કહેણું થો.
1: પંચગવ્ય ઇસકે બારે મેં આપ સુન રહે થે જાનકારી તુલસા દરગૈયા સે. इसी के साथ खेती की बातें कार्यक्रम अब यहीं समाप्त होता है. ये आकाशवाणी का इंदौर केंद्र है. अब प्रस्तुत है श्री रामचरित मानस गान.